0: गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची, हूँ छू कृतार्थ। सवार पड़े अने दौड़धाम चालू, तमारा दौड़ता पहला तमारा विचारों दौड़वा मांडे। चलो आजनी जे वात छे तमारा विचारों उपर करू। आ वात छे नंदकिशोरनी, एक नानकड़ा गाम मां रहता, गामना विद्वानों मांथी गणतरी थाय एमनी। गाममां कोई पण व्यक्तिने सलाहनी जरूर पड़े तो नंदकिशोर पासे आवे, गामना इंटेलिजेंट लोकोमांथी एक। એમનું જે ઘર છે એ ઘરના સામે એક બહુ જ મોટું ખુલ્લું મેદાન છે। રોજ સવારે જ્યારે નંદકિશોર ઉઠે ત્યારે એ જે મેદાન છે એમાં એમને એક ગાય દેખાય, સફેદ રંગની ગાય। ગાયના શિંગડા એકદમ મોટા અને ગોળાકાર, ગાયની પર્સનાલિટી પાછી પ્રભાવશાળી। નંદકિશોરને રોજ જ એના શિંગડા જોઈને એવો વિચાર આવે કે યાર આટલા મોટા શિંગડા, આની અંદર મારું માથું જાય કે ના જાય, આની અંદરથી હું પસાર થઈ શકું કે ના થઈ શકું। આ કાર્યક્રમ જે છે ગાયને જોઈને આ વિચાર કરવાનો એ એક મહિના સુધી ચાલ્યો। રોજ એ ગાય દેખાય અને નંદકિશોર વિચારે કે આમાં માણસ જાય, આના આરપાર હું જઈ શકું, આના શિંગડા મારા માથાના સાઈઝ કરતા મોટા કે નાના। હવે આ જે વિચાર છે એ મગજ ઉપર એટલો બધો હાવી થઈ ગયો કે એક દિવસ નંદકિશોરે વિચાર્યું કે ભાઈ આજે તો ટ્રાય કરવું જ પડશે। નક્કી કર્યું અને મેદાન તરફ વધ્યા, ગાયના શિંગડા પકડ્યા અને માથું નાખ્યું, અને જે ગાય દોટ મૂકી છે ગાય નંદકિશોરને લઈને આખા ગામમાં દોડી। નંદકિશોરે બૂમાબૂમ કરવાની ચાલુ કરી એટલે આખું ગામ ભેગું થયું। ગમે તેમ કરીને ગામના લોકોએ ગાયને રોકી અને નંદકિશોરનું ભેરવાયેલું માથું શિંગડામાંથી બહાર કાઢ્યું। ગામવાળાઓએ નંદકિશોરને પાણી પાયું અને પૂછ્યું કે ભાઈ તમે તો ગામના વિદ્વાન છો, ગામમાં કોઈ વ્યક્તિને તકલીફ હોય તો તમને પૂછવા માટે આવે, તો જરાક આવું કામ કરતા પહેલા વિચાર તો કરાય કે નહીં। નંદકિશોરે જવાબ આપ્યો કે બૈલા એક મહિનાથી વિચાર જ કરી રહ્યો હતો એટલા જ માટે તકલીફ થઈ, જો વધારે વિચાર ના કર્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થાત। હવે વિચારો, ઘણી વાર આપણે પણ વધારે વિચારોમાં ભેરવાઈને ખોટા પગલા લેતા આવીએ છીએ અને વગર જોઈતી તકલીફોમાં પોતાને નાખતા આવીએ છીએ, જેવી રીતે નંદકિશોરે પોતાનું માથું શિંગડામાં ભેરવ્યું હતું। વાત ખાલી એટલી જ છે કે વિચારો ઓછા અને સારા રાખવા, જો બહુ જ વિચારો કરશો તો આવી જ તકલીફ થશે, સાચી વાત ને? ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ, ઇટ્સ હોટ। જો તમે આ મોર્નિંગ મંત્ર મિસ કરી દીધો હોય તો તમે આને સાંભળી શકશો ઓન માય ઇન્સ્ટાગ્રામ, દેટ ઇઝ આર જે કૃતાર્થ। કૃતાર્થની સ્પેલિંગ છે KRUTARTH.
1: This Raksha Bandhan, celebrate the beautiful bond between a brother and sister with a gift as precious as your love. Celebrate Raksha Bandhan with Raj Jewels.
2: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर।
1: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगाज, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज।
2: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू इजलिन।
3: मैनू नवे नवे सॉफ्टवेयर खरीदने पसंद है, जदे एक दूजे दे नाल काम ना करे।
4: आई एंजॉय यूजिंग इनएफिशिएंट एंड कॉम्प्लेक्स सॉफ्टवेयर मामा।
5: अरे मुझे कोई ट्रैक करे मुझे बहुत अच्छा लगता है, प्राइवेसी का चिंता ही नहीं है रे बाबा।
1: अगर आप इनमें से नहीं है तो आपके बिजनेस के लिए Zoho One सही है। Zoho One is an all-in-one integrated software suite जिससे आप अपना पूरा बिजनेस चला सकते हैं। Yes, your entire business. Zoho One is easy to use, साथ साथ प्राइवेसी और प्रोटेक्शन का भी बड़ा ध्यान रखता है। काम अनेक, सॉफ्टवेयर एक, Zoho One. Get your free trial at zoho.com/one.
6: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
7: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
8: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
9: अपने घर में तो हर कोई शेर होता है, मगर शेर बनने के लिए घर भी तो होना चाहिए। इसीलिए लायन मॉर्गेज असिस्टिंग फर्स्ट टाइम होम बायर्स, ऑल्सो ऑफरिंग जीरो क्लोजिंग कॉस्ट रीफाइनेंस ऑप्शन। फॉर मोर इन्फॉर्मेशन कॉल 732-339-3155। लॉग ऑन टू lionmtg.com।
10: विजिट कृष्णा ज्वेलर्स ऑन ओक ट्री रोड फॉर एक्सक्लूसिव डायमंड ज्वेलरी।
11: दे सेल नेचुरल डायमंड्स, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस।
10: डोंट फॉरगेट, लार्जेस्ट नेचुरल डायमंड स्टोर, बेस्ट क्वालिटी एट द लोवेस्ट प्राइसेस। कृष्णा ज्वेलर्स, लेडीज फर्स्ट चॉइस।
12: सुनो ब्राइड, अगर अपनी शादी में लगना है एकदम क्वीन
13: तो आइए फैशन क्वीन, यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज।
12: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन।
13: विजिट टुडे 1358 ओक ट्री रोड इजलिन।
14: कभी कभी लगता है सिर्फ मिर्ची पर हिट गाना है। हिट गाने
15: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: જરાક યાદ કરો ને કે જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે વધારે મજા શેમાં આવતી હતી? નિયમોનું પાલન કરવામાં કે પછી નિયમો તોડવામાં? આઈ એમ શ્યોર 90% લોકો એવું કહેશે કે ભાઈ ના ના, નિયમો તોડવામાં જે આનંદ છે એ બીજો ક્યાંય નથી. ને 10% જે લોકો છે એ લોકો રેન્કર છે, ફર્સ્ટ રેન્ક લાયા છે, પણ મજા નથી લીધી જિંદગીની. ખાલી મજાક કરે છે ભાઈ, તમે ખોટું ના લગાડતા. વાત એ છે કે આજે છે શનિવાર, હવે છે વીકેન્ડ, તો એવા ઘણા બધા નિયમો હોય છે જે આપણે વગર કીધે વગર જાણે પાલન કરતા આવીએ છીએ કે ના ભાઈ આટલા વાગે તો સૂઈ જ જવું પડે. ડિસિપ્લિન છે તમારું કે સવારે ઓફિસ જવાનું હોય, જેમ કે મારે સવારે 6 વાગે આવવાનું હોય છે તો હું રોજ રાત્રે 10:30 સૂઈ જતો હોઉં છું. પણ એ બધા જ નિયમો આજે તોડી નાખો, કારણ કે કાલે છે રવિવાર. તમે જાગતા ના હો તો જાગો. ઘરમાં એવા નિયમ હોય કે ભાઈ આ પ્રકારનું જ ખાવાનું બને, આવું તો આપણે ના જ કરીએ, તો પછી એ નિયમો તોડો જરા. આજે ઘરમાં કંઈક નવીનતા ટ્રાય કરો. તમારા મમ્મી પપ્પાએ જો ક્યારેય પાસ્તા ના ખાધા હોય ને તમે મન સાંભળી રહ્યા છો, તો આજે પાસ્તા બનાવો ઘરમાં. જો તમે ગુજરાતી ફૂડ સિવાય કશું નથી ખાતા તો આજે કંઈક અલ્ટિમેટ પિઝા કંઈ ટ્રાય કરો. કોઈ દિવસ જો કોઈને એવું મન હોય કે પિક્ચર જોવા જવું છે, પણ ના યાર શનિવારમાં તો ટિકિટ થોડી મોંઘી હોય, નથી જવું, ના આજે જઈએ જાઓ, થોડું વધારે સેવ કરી લેજો આવતા અઠવાડિયે. નિયમો તોડો આજે બધા. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. It's hot. Bhaiya mere rakhi ke
1: this Raksha Bandhan, celebrate the beautiful bond between a brother and sister with a gift as precious as your love. Celebrate Raksha Bandhan with Raj Jewels.
2: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
3: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
4: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
5: The mortgage industry has changed over the years, but hamari honest advice aaj bhi wahi hai.
6: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
5: Buying a home, our rate saver will beat your locked rate.
6: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding, service jis par sab kare bharosa.
7: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.
8: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
9: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
8: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
10: At Tanishq, no two diamonds are exactly alike. They're beautifully rare, just like the woman who wears them. That's why this is the perfect time to find yours at the Tanishq Festival of Diamonds, with up to 25% off on diamond value and making charges, plus zero deduction on your old gold exchange above 18 carat. Visit Tanishq, New Jersey at 1429 Oak Tree Road, Islin, New Jersey today. Tanishq, a Tata product. Terms and conditions apply.
11: Batting तो काफी सारे करते हैं, विराट एक ही होता है.
12: Kohli goes down the ground. Kohli goes out of the ground.
11: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
13: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
11: मॉरल ऑफ द स्टोरी नंबर वन, सिर्फ एक ही होता है,
14: एक ही होता है.
11: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिस्टनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची. मिर्ची बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.
15: It's 9:30 a.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: ગુડ મોર્નિંગ, ઉઠો અને પોતાના પરિવારજનોને ઉઠાડો. કહો એમને કે ભાઈ કૃતાર્થનો શો ચાલુ થઈ ગયો, સાંભળવા માટે ઉઠી જાઓ, થોડીક જ વારમાં મોર્નિંગ મંત્ર આવશે. આજના દિવસે કેટલા બધા પ્લાન કર્યા હશે, કારણ કે વીકેન્ડ છે, હવે સેટરડે સન્ડે છે. તો પછી પ્લાન કર્યું હશે કે ફલાણા રિલેટિવ જેમને આટલા સમયથી મળી નથી શક્યા, એમના ઘરે જતા આવીએ. યાર મારે મંદિર જવું હતું આખા વીક, હું જઈ નથી શકી, જઈ આવીએ. અલા પિક્ચર કેટલા સરસ રિલીઝ થયા છે, થિયેટર જઈ આવીએ. મારા ફ્રેન્ડ્સને હું કેટલા ટાઈમથી નથી મળી, કરી આવીએ. યાદ એટલા માટે અપાવડાવું છું કે જેથી કરીને ભૂલી ના જાઓ ફરીથી, કારણ કે વીકેન્ડમાં પ્લાન તો કર્યું હોય બધું જ, કે આ કરીશ, તે કરીશ, ફલાણું કરીશ, આ બી કરી લઉં, પેલું બી કરી લઉં, આને બી મળી લઉં, પેલાને બી મળી લઉં, પણ પછી એક્ઝિક્યુટ ના થતું હોય. એક્ઝિક્યુટ કરજો આજના દિવસે અને કાલના દિવસે. અને હા, ખાસ રિમાઇન્ડર, ખાસ રિમાઇન્ડર, ચા, ફાફડા, ગાંઠિયા, જલેબી, કોઈ જગ્યાએ બહાર જઈને ભજીયા ખાવાનો જો પ્લાન હોય તો આને તો કેન્સલ ના જ કરતા. મને એડ્રેસ આપજો કઈ જગ્યાએ આવા મજા લઈ શકાય જેનો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. થોડીક જ વારમાં મોર્નિંગ મંત્રા સાથે પાછો આવું છું. સ્ટે ટ્યુન્ડ વિથ મી.
1: Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: આજે સવારે સવારે જયારે મેં ઘરની બહાર પગ મૂક્યો ત્યારે મારા એક્ઝેક્ટ સામેના ઘરમાં સાફ સફાઈનું કામકાજ ચાલી રહ્યું હતું. ઘણો બધો સામાન એવો હતો કે જે બહાર મૂક્યો હોય. આંટી ઝાડુ મારતા હતા, અંકલ બનિયાનમાં મદદ કરતા હતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું કે શું થઈ રહ્યું છે ભાઈ સવાર સવારમાં આંટી? તો મને કહે, હા દિવાળી જેવી સાફ સફાઈ માંડી છે. મેં કીધું, કેમ હમણાં દિવાળીની સાફ સફાઈ? તો કે એમાં શું છે, જ્યારે કચરો થઈ જાય ત્યારે સાફ સફાઈ કરી લેવાની. મેં કીધું, વાત તો બરાબર છે. આનાથી મને એક વિચાર આવ્યો કે ઘરની સાફ સફાઈ એ તો આપણે કરતા જઈએ છીએ, પણ મનની સાફ સફાઈનું શું? એ કેટલા લોકો રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે કે ભૂલી જઈએ છીએ આપણે. હવે મનનો કચરો શું છે? તો કે નેગેટિવ ફિલિંગ્સ, નેગેટિવ ઇમોશન્સ. પેલાએ મને ગયા વર્ષે આવું કીધું હતું, એ હમણાં સુધી મારે સંઘરીને રાખવું છે. એ છે તમારો મનનો કચરો. પેલાના લગ્નમાં ગયા હતા, એને આવો વ્યવહાર કરવાનો હતો આપણી જોડે, આપણી સાથે એવું ના કર્યું. એ તમારા મનનો કચરો, કોઈ ખૂણામાં હશે એવું કંઈક. એની બર્થડે હતી, મેં એને ગિફ્ટ આપી, એણે મને રિટર્ન ગિફ્ટ બી ના આપી. આ તમારો મનનો કચરો. લા, બાજુવાળા પાસે ગાડી કેમ નહીં આવી? આ લોકો કમાયોમાં છે કે નહીં? આવું કેવી રીતે યાર, આપણા કરતા પહેલા એને ગાડી કેમ નહીં લીધી? અલા, પેલાને પ્રમોશન કેમ નું મળ્યું યાર? ઓફિસમાં મળવું જ ના જોઈએ? આ બધી જ ફિલિંગ્સ, આ બધા જ ઇમોશન્સ મનનો કચરો. આની સાફ સફાઈ કરવાની છે તમારે. હવે આની સાફ સફાઈ કરવાની કેવી રીતે? તો દરેક વ્યક્તિની પોતાની અલગ ટેકનિક હોઈ શકે. કોઈ મેડિટેશન કરે, કોઈ જતું કરે. મારા પ્રમાણે જતું કરવું એ સૌથી મોટી એક્સરસાઇઝ છે, સૌથી મોટું ઝાડું છે તમારા મન ઉપર. એટલે જવા દો ને યાર, કેટલો કચરો સંગ્રહી રાખવાનો. હે, ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ મિર્ચી.
1: हेलो
2: आकाश
1: जी.
2: आकाश, मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ. आपने मुर्गा बनाने के लिए रिक्वेस्ट किया था ना?
1: हाँ, बिल्कुल, बिल्कुल,
2: बिल्कुल. मुझे बताइए किसका मुर्गा बनाना है?
1: मेरी गर्लफ्रेंड है.
2: ओहो, यही मिली आपको?
1: जी जी जी, बहुत पंगे लेती है.
2: अच्छा आकाश, ये थोड़ी सी फॉर्मेलिटी है, क्योंकि मुर्गा बनाने से पहले हम जो रिक्वेस्ट करते हैं मुर्गे की, उनसे एक फॉर्म फिल करा लेते हैं.
1: ठीक है,
2: मुझे अपना पूरा नाम बता दीजिए.
1: आकाश मल्होत्रा.
2: अच्छा आकाश, मैं थोड़ा सा इसको फॉर्म को पढ़ देता हूँ, क्योंकि मुर्गा थोड़ा सा मुश्किल भी होता है बनाना, कभी गुस्सा आ जाता है लोगों को, यू नो. तो इसमें कुछ क्लॉज और रूल्स हैं, वो आप फॉलो करेंगे, इसको अग्री करेंगे तो ही हम मुर्गा बनाएंगे,
1: राइट?
2: चलिए. अच्छा, इसमें ये है, मैं इसमें आपका नाम लिख देता हूँ. मैं आपको पढ़ देता हूँ. मैं आकाश मल्होत्रा अपने होशो आवाज में अपनी गर्लफ्रेंड
1: पूजा
2: पूजा का रेडियो मिर्ची पे मुर्गा बनवा रहा हूँ. अगर कल को पूजा को इस बात पे गुस्सा आ जाता है तो उसका जिम्मेदार आकाश यानी मैं खुद हूँगा, ठीक है?
1: जी, डेफिनेटली.
2: ओके. अगर गुस्सा इतना ज्यादा आ जाता है कि पूजा केस कर देती है मुर्गा बनाने वालों पे, तो उसका जिम्मेदार भी आकाश मल्होत्रा होगा.
1: अच्छा.
2: अगर केस पूजा जीत जाती है और सजा के तौर पे 10 साल की बिना बेल की सजा होती है, तो उसका जिम्मेदार आकाश मल्होत्रा होगा.
1: क्या कह रहे हैं?
2: अगर सजा के तौर पे सजाए काला पानी भेजा जाए तो आकाश मल्होत्रा जाएगा.
1: ये दूसरा क्या सर, मतलब नहीं, मुर्गा बनाने में ऐसा सब भी होता है?
2: नहीं नहीं, ये फॉर्मेलिटी है ना सर, ये पूरा करना होता है, ये कंपनी की तरफ से है. ये लास्ट सुन लीजिए, लास्ट में लिखा हुआ है, अगर मुर्गा बनवाने वाले ने शुरू की 2 शर्तें मान ली है तो उसको मुर्गा बनवाना ही पड़ेगा जिसका वो चाहता है. तो मैं पूजा को फोन करता हूँ, अब आप मजे लीजिएगा, है ना?
1: सर, मेरी बात तो
2: सुनिए. हाँ बताइए.
1: फन की बात अलग है, लेकिन वो उसको सीरियसली गुस्सा आ गया. और
2: अरे मेरी बात तो सुनिए, गुस्सा आपको
1: आज प्लीज रहने दीजिए, इस को मेरी बात मान लीजिए, प्लीज रिक्वेस्ट है मेरी.
2: चलिए, मैं एक शर्त पे रहने दूंगा
1: जी,
2: अगर आप बोलेंगे मेरे साथ कुकड़ुकू. आकाश, तुम रेडियो मिर्ची पे हो, मैं तुम्हें ऑन एयर डाल दिया है और तुम्हारा ही मुर्गा बन गया.
1: मेरा बन गया वो कुकड़ों को.
3: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
4: भैया मेरे राखी के.
5: दिस रक्षा बंधन सेलिब्रेट द ब्यूटिफुल बॉन्ड बिटवीन अ ब्रदर एंड सिस्टर विद अ गिफ्ट एज प्रेशियस एज योर लव. सेलिब्रेट रक्षा बंधन विद राज ज्वेल्स.
6: The mortgage industry has changed over the years, but hamari honest advice aaj bhi wahi hai.
7: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
6: Buying a home, our rate saver will beat your locked rate.
7: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding. Service jis par sab kare bharosa.
8: ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर।
9: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगा, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज।
8: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन।
10: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
11: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
12: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of US Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
13: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.
14: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
15: They sell natural diamonds, best quality at the lowest prices.
14: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
16: India ke rang, sur aur swad, sab kuch ek jagah.
14: Experience Janmashtami festival with Krishna Leela, traditional dances, live music, bhajans, delicious food, shopping and kids activities.
16: Sunday, August 23rd, 1 to 6 p.m. New Brunswick Performing Arts Center, located at 9 Livingston Avenue, New Brunswick. Free entry and parking. Our website is www.newbrunswickarts.org. Call Tracy at 908-917-2862.
17: Tera kya hoga, Kalia?
18: Sardar, maine aapka namak khaya, Sardar.
17: Ab mirchi kha.
19: Radio Mirchi, it's hot.

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઘણા બધા એવા કામ હશે કે જે તમારાથી આખા વીકના ડ્યુરેશનમાં ના થયા હોય, તો આજનું રિમાઇન્ડર છે કે વીકેન્ડ છે, વીકેન્ડ એ બધા જ પેન્ડિંગ કામ કરી લો. નાના નાના કામ હશે, પંખાની કોઈ સ્વિચ બગડી ગઈ હોય, લાઇટનો બલ્બ લાવવાનો હોય, કુલર બહુ ચલાવ્યું હોય આ વખતે તો એના ફિલ્ટર સાફ કરવાના હોય, એસીના ફિલ્ટર સાફ કરવા માટે કોઈ માણસ બોલાવવાનો હોય, ગાડી અંદર અને બહારથી સાફ કરાવવાની હોય, કારણ કે પછી આખા વીકના ડ્યુરેશનમાં તો તમને સમય મળે નહીં, આખા અઠવાડિયાથી ઇસ્ત્રીના કપડાં કંઈ પડી રહ્યા હોય તો પછી જલ્દીથી એને ધોબીને આપી આવો. આ બધા જ કામ હશે. જોઈ લો, લિસ્ટ બનાવી લો, કહેજો ઘરમાં કોઈ પૂછે તો કે ભાઈ કેવી રીતે યાદ આવ્યું, તો કહેજો કે ભાઈ કૃતાર્થ યાદ કરાવ્યું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ, અ વેરી ગુડ મોર્નિંગ.
1: राखी यादों की कारवां है,
2: जहां मीठी करारी नमकीन कई यादें हैं,
1: यही यादें राखी को पूरा करती.
0: वेरी गुड मॉर्निंग.
1: राखी यादों की कारवां है,
2: जहां मीठी करारी नमकीन कई यादें हैं,
1: यही यादें राखी को पूरा करती.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: एक छोटी सी चिप की कीमत तुम क्या जानो गुजराती बाबू। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची, हूँ छू कृतार्थ। सेमीकंडक्टर चिप जेनी अछत आखी दुनिया में सर्जाई छे, हवे एना असरो बैंकिंग सेक्टर ऊपर पण देखाई रहा छे। डेबिट अने क्रेडिट कार्ड में सेमीकंडक्टर चिप नो उपयोग करवामां आवे छे। हवे ज्यारे सेमीकंडक्टर चिप छे ज नहीं तो तमने कार्ड केवी रीते इश्यू करवामां आवे, एना कारणे तकलीफ एवी थई छे के 1.66 करोड़ जेटला नवा खाता खुल्या छे, પણ એની સામે ખાલી 40 લાખ લોકોને જ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પહોંચાડવામાં આવ્યા છે, બાકી બધા લોકો વેઇટિંગ લાઇનમાં, જ્યારે આવશે ત્યારે આવશે। આના પહેલા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ જ મોટી અછત સર્જાઈ હતી, જેના કારણે કાર્સનું જે વેઇટિંગ છે એ વધી ગયું હતું। ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક ફંક્શન્સ છે કારમાં જે પ્રોવાઈડ હવે નથી કરવામાં આવતા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બીકોઝ ઓફ સેમી કન્ડક્ટર્સ। બેન્કિંગ સેક્ટરમાં આવું થયું એનાથી મને તો આનંદ છે કે ચલો ક્રેડિટ કાર્ડ નહીં આવે ને તો ખર્ચો ઓછો થશે, કારણ કે યાર ક્રેડિટ કાર્ડથી તો બહુ વધારે ખર્ચો થઈ જતો હોય છે। યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ, ઇટ્સ હોટ।

है। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची, हूँ छु कृतार्थ। वीकेंड शू काम आवे, शू काम शनि अने रवि अगत्यना छे, शू काम अठवाडિયામાં એવી જોગવાઈ કરવામાં આવી। લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ। વીકેન્ડ શું કામ આવે, શું કામ શનિ અને રવિ અગત્યના છે, શું કામ અઠવાડિયામાં એવી જોગવાઈ કરવામાં આવી કે ભાઈ

0: માથાકૂટ ચાલતી હોય, બોસ માથે બેઠો હોય, બેતાલની જેમ ચડેલો હોય તમારા ઉપર, વિક્રમ બેતાલની જોડી બનાવીને તમે ચાલતા હો, એ વખતે ખબર ના પડે, એ વખતે ઘણી બધી વસ્તુઓ વિચારવાની રહી જાય, ઘણા બધા સપના ભૂલાઈ જાય, તમારી દિશા ભટકી જાય. જરાક બેસો, શાંતિથી વિચાર કરો કે મારું જે જીવન છે એ જ ડિરેક્શનમાં જઈ રહ્યું છે કે જ્યાં મારે એને લઈ જવું છે. વીકેન્ડમાં સમય છે, વિચાર કરજો. હું શ્યોર છું કે ઘણા બધા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ મળશે કે ના યાર, આ ડિરેક્શન તો નથી લેવાની યાર, ક્યાં આવી ગયા યાર. થેન્ક મી, મેં યાદ કરાવ્યું છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ.
1: રાખી યાદોં કી કારવાં હૈ,
2: જહાં મીઠી કરારી નમકીન કઈ યાદે હૈ,
1: યહી યાદે રાખી કો પૂરા કરતી હૈ.
3: અપને સિબલિંગ્સ કે સાથ મીઠી તીખી મેમરી શેર કીજીએ એન્ડ ગેટ અ ચાન્સ ટુ વિન શાનદાર ગિફ્ટ હેમ્પર્સ.
4: ક્યુંકિ નાનક ફૂડ પ્રેઝન્ટ્સ મિર્ચી કરેગા બંધન પૂરા.
5: ટુ રજિસ્ટર ટાઈપ રાખી એન્ડ સેન્ડ ઇટ ટુ 9033647244
4: એન્ડ વિન ગિફ્ટ હેમ્પર્સ ફ્રોમ નાનક ફૂડ્સ, બ્રિંગિંગ સ્વીટનેસ ટુ યોર લાઈફ ઇન એસોસિએશન વિથ વિરાની જ્યુલર્સ ઓન ઓક ટ્રી રોડ. ફેસ્ટિવ special offers on 22 carat gold and diamond jewelry. Visit viranijewelers.com.
6: Bhaiya mere rakhi ke.
3: This Raksha Bandhan, celebrate the beautiful bond between a brother and sister with a gift as precious as your love. Celebrate Raksha Bandhan with Raj Jewels.
7: Inefficient,
8: very complex,
9: clumsy ho,
10: confusion hi confusion.
2: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao, apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right, you can run your entire business, sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
1: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
3: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का, साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
11: The mortgage industry has changed over the years, par hamari honest advice aaj bhi wahi hai.
12: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
11: Buying a home, our rate saver will beat your locked rate.
12: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding, service jis par sab kare bharosa.
4: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
3: They sell natural diamonds, best quality at the lowest prices.
4: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
13: Listener MA, back to back gana sunega.
14: Back to back gana sunega.
13: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot. Yes.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ભાઈ મોંઘવારી તો જુઓ કેટલી બધી વધી ગઈ. ગયા વર્ષે આ વસ્તુ હું આટલામાં લેતો હતો ને આ વર્ષે આટલામાં આખું બજેટ ખોરવાઈ ગયું. ખબર નહીં ભાઈ આગળ શું થશે. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ચારે બાજુ આજ ચર્ચા સંભળાઈ રહી છે કે મોંઘવારી આટલી બધી વધી ગઈ, મોંઘવારી આવું થઈ ગયું, પેલું થઈ ગયું, ફલાણું થઈ ગયું, હવે તો LPGમાં પણ આટલી બધી વૃદ્ધિ થઈ ગઈ. વાત તો સાચી, પણ મારો ટેક આના ઉપર બહુ અલગ છે. મારું એવું કેવું છે કે હવે મોંઘવારી છે ને ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરતી હોય, જેમ કે સરકારની પોલિસીઝ, વેધર. ગયા વર્ષે વરસાદ જો ઓછો પડ્યો હોય કાં તો બહુ વધારે પડી ગયો હોય તો પણ મોંઘવારી ઉપર અસર કરતું હોય. ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ વસ્તુઓ ઇમ્પેક્ટ કરી રહી છે, ઘણા બધા ફેક્ટર્સ હોય જે મારા અને તમારા કંટ્રોલથી બિલકુલ બહાર છે, મારી અને તમારી સમજણથી પણ બહાર છે. શાહરૂખ ખાને કોન્ક્લેવમાં વાત કરી હતી કે ભાઈ મોંઘવારી મારા અને તમારા કંટ્રોલમાં નથી જેવી રીતે હું કહી રહ્યો છું, પણ તમારી ઇન્કમ તમારા કંટ્રોલમાં છે. એવા સોર્સેસ શોધો કે જેથી કરીને તમે તમારી ઇન્કમમાં વૃદ્ધિ કરી શકો. સેકન્ડરી ઓપ્શન શોધો કે અચ્છા હું નોકરી કરું છું તો આની સાથે બીજી કઈ એવી વસ્તુ કરી શકું કે જેથી કરીને મારી ઇન્કમમાં વૃદ્ધિ થાય. કારણ કે આ મોંઘવારીની ચર્ચા એને કોઈ અંત જ નથી. આવતા વર્ષે પણ સેમ જ ન્યૂઝ તમે સાંભળશો કે ઓહ આ વર્ષે પણ આટલી બધી મોંઘવારી વધી ગઈ. એ વધતી જ રહેશે, હું અને તમે એમાં કંઈ જ નહીં કરી શકીએ. મારા અને તમારા હાથમાં પોતાની ઇન્કમ છે એના ઉપર ફોકસ કરીએ. શું કહો છો? યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. આઈ હોપ કે વાત સમજાઈ હોય.